5,500 લેર 7,500 થઈ, કાળા તિલરા ભાવ 9,000 લેર 11,000 થઈ, સફેદ તિલરા ભાવ 10,000 લેર 11,500 થઈ, જવારરા ભાવ 4,500 લેર 5,500 થઈ, ગવારરા ભાવ 5,000 લેર 5,775 થઈ, તારામીરારા ભાવ 5,500 લેર 6,125 થઈ, જીરારા ભાવ 17,000 લેર 21,500 થઈ, દાણા મેથીરા ભાવ 5,700 લેર 6,100 થઈ, ઈસબગોળરા ભાવ 9,000 લેર 13,500 થઈ, સોંફરા ભાવ 7,000 લેર 12,500 થઈ, ચીણારા ભાવ 5,000 લેર 5,660 થઈ, અસાળિયારા ભાવ 5,800 લેર 6,050 થઈ, હિન્દી હુવારા ભાવ 6,000 લેર 7,600 થઈ. એ ભાવ અગર કે કિસાન ભાઈને દાય આવે તો બે નાગોર મંડી મેં લાર ઓર આપરો જીન્સ યા માલ હૈ જીકો બેચર મુનાફો કમા શકે. હવે ઘડી કને જોવા જાણે ઘડી કે ટીકટી કહેવે કે રાકેશભાઈ ખેતીબાડી રહો તેવડો ટાઈમ અટે હુએ પૂરો તો આપણે રાકેશભાઈને દીરાવ સીખ કરા. રામ રામ.